0: સૈન્ય સમુદાયમાં ઓન એર એપમાં અને સ્માર્ટ સ્પીકરમાં ભન્હોસ
1: ફ્લાય BFBS
0: યુ BFBS
1: ગોખા રેડિયો
0: ગોખા